કેશોર કાગેશોર પાગેશોર ફણલમાં મણેશોર પાટનમાં કુંભેશ્વર સુનકોટી શારમાં રહે કિભ્રિંશોર લેલે મતિલેશ્વર જય ગાર દર્શન પ્રભુ કરું છલીલા ઉનૈકો ચલ લઈ ન ચોર પ્રભુ વિશે અરુકા કુનૈકો।